આઈએ અબ સુનતે હૈ એક મધુર ઔર ભાવનાત્મક ગુજરાતી લોકગીત અમે મૈયા રા રે ગોકુળ ગામના, જિસમે ગોકુલ મે ભગવાન બાલકૃષ્ણ ને ગોપીઓ કે સાથ કી દાન લીલા કા સુંદર વર્ણન હૈ।